0: ઈશ્વરનો ભલા કે કોઈ ઈમાનદાર હો જાય, ઈશ્વરનો ભલા કે કોઈ પરોપકારી હો જાય, ઈશ્વરનો ભલા કે કોઈ સુખી હો જાય, એસા તે હોય નહીં સકતા. સારે દુઃખ ઉસનું ચમણ ગે પરમેશ્વર તે ઓને આ વ્યાપન સભેરો. એક ચોથી શ્રેણી લોડી નહીં હૈ, નાસ્તિક સાડી કોઈ આસ્થા નહીં હૈ. એક પંજમી શ્રેણી ઇતની બેખબર, ઈશ્વર એસા કોઈ વિષય નહીં હૈ, ઇસ તે શક કીતા જાય યા શ્રદ્ધા કીતી જાય, એદે બારે સોચ્યા જાય, એ તે કોઈ એસા વિષય નહીં હૈ. એ પંજમી શ્રેણી જેના ને ભૂલ કે કદી સંબંધિત સોચ્યા ભી નહીં, કદી ખ્યાલ ભી નહીં આયા. એ પંજ શ્રેણીયા હૈન તો ખુદ બ મુનસફ શુદ્ધ, અપના મુનસફ આપ બનના, અપની જજમેન્ટ આપ કરની હૈ. અસી કિસ શ્રેણી ચાહુંદે હાં, અસી કેરી કલાસ દે વિદ્યાર્થી, કિસ કલાસ દે, ચૂંકે ફેસલા હર મનુખ ને આપ કરના, દૂજા કી જાણે, થાનું કી પતા મેરા મન વિચ કી ચલદા રહેંદા, મેનું કી પતા થોડા મન વિચ કી ચલદા રહેંદા. તો ખુદ બ મુનસફ શુદ્ધ, અપના મુનસફ આપ બનો, અપના ફેસલા આપ કરના, સાહેબ રહેમત કરન. અસી ઇસ દૂજી શ્રેણી ચ આઈએ, ધન ગુરુ નાનક દેવજી મહારાજ દે બોલાં નું અપના કે, ધન ગુરુ હર રાય સાહેબ જી મહારાજ દે પ્રકાશ ઉત્સવ નું મના કે, જિસ તરહ ભાઈ ગોંદે તે બખ્શિશાં હોઈયાં, એ ગુરુ હર રાય સાહેબ અજ સાડીયાં ભી ઝોલીયાં ભરના, તેરે દર તો ખાલી ના જાઈ, શ્રદ્ધા નાલ ભર જાય સાડી ઝોલી, રબ્બી વિશ્વાસ નાલ ભર જાય સાડી ઝોલી, જો શક શુભે અંદર ને, હે ધન ગુરુ હર રાય સાહેબ ઇસનું કઢો, એસા ભરોસા પેદા કરો કે એકદમ ખ્યાલ આ જાય, સબ ગોવિંદ હૈ, સબ ગોવિંદ હૈ, ગોવિંદ બિન નહીં કોઈ. બાકી વિચારા મેં થોડે સામને આજ શામ નું રખાંગા, એ ફેસલા તુસી આપ કર લેણા, જે શ્રેણી છો. જેને ચિર તક ઇસ દૂજી શ્રેણી ચ નહીં આવે, મુક્તિ નહીં હૈ, આનંદ નહીં હૈ, ભગત નહીં બને, ઉને ચિર તક ખેડ નહીં બનેગી. પંડત સૂર છતરપત રાજા, ભગત બરાબર ઓર ના કોઈ, ભગત મુકત હો જાંદા, એક દિન તન દા અંત હો જાંદા, ફિર ઇસદી મરજી આઉંદી હૈ, મેં ફિર જન્મ લેણા હૈ કે નહીં, કે મુકત હૈ, કે જો મુકત હૈ દી મરજી નહીં, વાસના ઇસનું જન્મ દેવેગી, અરે ભટકેગા અહંકાર ઇસનું બાર બાર જન્મ દેવેગા, હમે એહી બંધના ફિર ફિર જોની પાય, મુડ મુડ જોનિયા વેચ ભટકતા રહેગા. સાહેબ રહેમત કરન, બખ્શિશ કરન, પ્રભ કી આગ્યા આત્મ હિતાવે, જીવન મુકત સૌ કહાવે. અસી જીવન મુકત બન કે જીવન દા લાહા ખટ સકીએ, જીવન નું આનંદિત બના સકીએ, સંસાર દે આણ દા મનોરથ જો હૈ ઓ પ્રાપ્ત કર સકીએ. ઇતની સેવા પરવાન, સાર્યા દા બાર બાર ધન્યવાદ. બોલ ચોગરી શમા, વાહેગુરુ,
1: વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.